0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ મચાવવા વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મેની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જૂન મહિનામાં મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાને તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરતા ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ શેર કર્યું કે ભારતમાં આવા 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
1: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: શ્રી મોદીએ તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રેયને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા તેની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જહાજોની ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધી બધું જ સ્વદેશી છે. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતની સફળતાને વર્ણવી હતી.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને કેટલાક મુદ્દાઓ પર આગ્રહ કર્યા પછી આ જનભાગીદારી ફરીથી જોવા મળી.
1: મુજે ઇસ બાત કી ખુશી હૈ કે ઇસ ગ્લોબલ ક્રાઇસિસ કા હમ ભારતીય મિલકર મુકાબલા કર રહે હૈ. મુજે વિશ્વાસ હૈ જનભાગીદારી કી યહી શક્તિ હમેં મજબૂતી દેગી, હમેં સફળ બનાયેગી.
0: પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના મહત્વ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ યોજના વ્યક્તિના પરિવારને તેમના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. મન કી બાતના આ એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવા સલાહ આપી. શ્રી મોદીએ હરગીલા પક્ષીને બચાવવા માટે જીવ વિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મને લોકોના મનમાં ઊંડે સુધી જડેલી ગેરમાન્યતાઓને બદલવાનો સંકલ્પનો ઉલ્લેખ કરીને તેમના કાર્યને બિરદાવ્યું હતું.
1: हरगीला एक दुर्लभ पक्षी है. ये प्रकृति को स्वच्छ रखने में अहम भूमिका निभाता है, लेकिन असम के कुछ इलाकों में लंबे समय तक इसे अशुभ माना जाता था. फिर एक बड़ा बदलाव शुरू हुआ. हजारों ग्रामीण महिलाएं हरगीला को बचाने के लिए आगे आई. आज उन्हें हरगीला आर्मी के नाम से जाना जाता है. इन महिलाओं ने समाज के साथ संघर्ष भी किया, समाज को समझाने के लिए दिन रात काम किया और अंधविश्वास

0: विकास को पीछे छोड़ करके रहे।
1: प्रधानमंत्रीए प्राकृतिक खेती, जल संचय अने नागालेंडनी रमत गमतने कई रीते प्रोत्साहित करवामां आवी रही तेना विशे पण मन की बात कार्यक्रममां वात करी। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો। प्रधानमंत्री नरेन्द्र मोदी और सेशेल्स राष्ट्रपति पेट्रिक हर्मनी वच्चे द्विपक्षीय वाटाघाटो द्वीप समूह की राजधानी विक्टोरिया में थी। बंने नेताओं द्विपक्षीय सहयोग संपूर्ण स्पेक्ट्रम की समीक्षा करते और परस्पर हित प्रादेशिक आंतरराष्ट्रीय मुद्दाओं पर विचारों आदान प्रदान करते। अगाउ स्टेट हाउस खाते गार्ड ऑफ ऑनर आपवामां जेमा राष्ट्रपति हर्मनी उपस्थित था। प्रधानमंत्री मोदी सेशेल्स राष्ट्रीय सभा ने संबोधित करते और भारतीय डायस्पोरा साथ संवाद साधशे। बाद में सेशेल्स राष्ट्रीय दिवस सुवर्ण जयंती समारोह में अतिथि विशेष तरीके हाजरी आपशे। भारतीय नौकादल बे जहाजों साथ भारतीय संरक्षण दलों की टुकड़ी उजवणी में भाग लेशे। प्रधानमंत्री सेशेल्स की 3 दिवस की राज्य मुलाकात है। आ मुलाकात भारत और सेशेल्स वच्चे की मजबूत और स्थायी मित्रता ने पुनःपुष्ट करे और तमाम क्षेत्र में द्विपक्षीय संबंधों ने वधारवा बने राष्ट्रों की सहियारी प्रतिबद्धता ने मजबूत बनावे। ऑपरेशन एमसाट हेठ मोकलवामां आवेली भारतीय सहाय वेनेजुएला पहुंची छे। एक सोशल मीडिया पोस्ट में विदेश मंत्री डॉ एस जयशंकरे विश्वास व्यक्त कर्यो कि फील्ड हॉस्पिटल यूनिट राहत पुरवठो दवाओ और तबीबी साधनों देश में भूकंप पछीना राहत प्रयासों ने मजबूत बनावशे। वेनेजुएलामां आवेला विनाशक भूकंपना प्रतिभावमां भारते शुक्रवारे ऑपरेशन एम स्टार शुरू कर्युं हतुं। विनाशक स्थितिने पहोंची वळवा माटेनी सहायना भागरूपे भारतीय वायुसेनाना B-2 C-17 ग्लोबमास्टर विमान मानवतावादी राहत पुरवठो अने राहत अने बचाव प्रयासोमां मदद करवा माटे 41 सभ्योनी बचाव टीमने लईने वेनेजुएला माटे रवाना थया हता। केन्द्रीय गृह अने सहकार मंत्री अमित शाह राज्यना प्रवासना 3જા દિવસે आज अमदावाद अने गांधीनगरमां विविध कार्यक्रममां उपस्थित रहेशे। सत्तावार यादी मुजब श्री शाह बपोरे अमदावाद चांदलोडिया में श्री विश्वकर्मा मंदिर परिसर में साबरमती विधानसभा तमाम बूथ अध्यक्ष और शक्ति केन्द्र प्रभारी चिंतन शिविर में उपस्थित रहते। त्यारबाद श्री शाह गांधीनगर में सेंट्रल सेक्टर 17 में टाउन हॉल खाते पीएम फेमिली केर टेकर पायलट प्रोजेक्ट शुभारंभ कराशे। आ कार्यक्रम दरमियान श्री शाह गांधीनगर शहरी विस्तार में पीएम ई बस लोकार्पण करते। महानगरपालिका द्वारा 100 बस दौड़ा आयोजन छे। તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે। તમામ સુવિધાઓ સાથે આ આધુનિક બસ તૈયાર કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી રાવે નિર્ણાયક સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંહે તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રખ્યાત રાજનેતા તરીકે વર્ણવ્યા। आरोग्य ने परिवार कल्याण मंत्रालय लाइसेंसिंग प्रक्रिया ने सुव्यवस्थित करने तबीबी उपकरणों नियमों 2017 में सुधारा प्रस्तावित कर्या छे। तबीबी उपकरणों नियमों 2017 हेठ तबीबी उपकरणों ने 4 जोखम आधारित श्रेणियों में वर्गीकृत करवामां आव्या छे। वर्ग ए, वर्ग बी, वर्ग सी और वर्ग डी में जेमा वर्ग डी सौथी वधु जोखम धरावता उपकरणों समावेश थाय छे। પુરૂષ ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં 2 મેચની શ્રેણીના બીજા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે। આ મેચ સાંજે 6 વાગે રમાશે। શુક્રવારે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે। ભારત શ્રેણી બરાબરી કરવાનું લક્ષ્ય રાખશે જ્યારે આયર્લેન્ડ ઘરની ધરતી પર ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે। આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે। હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે। ટીમે 4માંથી 3 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયા 4 મેચમાં 4 જીત સાથે ટેબલમાં ટોચ પર છે। ભારત સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે આજે ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું કે ભારત પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ બચાવવા વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને

0: હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. 100.1 એફએમ ગોલ્ડના માધ્યમથી મુંબઈભરમાં અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ્લિકેશનના માધ્યમથી વિશ્વભરમાં આપ માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી. અને આજના મધુર સફરમાં આપની સાથે છે નેહા પરીખ. નિત નવા વિષયોની ચર્ચા અને સાથે હોય સુમધુર ગુજરાતી ગીત સંગીતનો સથવારો, ત્યારે આપણે સૌ માણીએ કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, આજે છે તારીખ 28 જૂન 2026, રવિવારનો દિવસ. તો આવો સાંભળીએ સર્જક વિશેષ શ્રેણી અંતર્ગત ગુજરાતી સાહિત્યના મહાન નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર, લેખક પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવનું શ્રેણીબદ્ધ પઠન. આજે આપણે સાંભળશું ભાગ 27. પઠનસ્વર પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, નિર્માણ સહાય શ્વેતા કોલ્હે.
1: નવલકથા પઠન મળેલા જીવ.

આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, ભાગ 27, પ્રકરણ 13, પારખા. મુખી અને ગામમાં રહેતા તલાટી વગેરે ધોળાને પૂરતી મદદ આપવાનું વચન આપ્યું, પણ આટલા ઉપરથી તો કશું જ બની શકે એમ નથી એવું પણ સાથે કહી દીધું. વળી ઉમેર્યું હતું, કાનજી તને મારવા આવે તો આવવા દેજે, પછી અમે છીએ ને એ છે. આમ જે વાત અત્યાર સુધી યુવાન યુવતીઓમાં જ ઘોળાતી હતી એ વાત હવે વૃદ્ધોમાં પણ ઘોળાવા લાગી. કાનજીને કાન આ વાત આવી હતી. એને ઘડીકમાં હસવું આવતું તો ઘડીકમાં વળી દુઃખ પણ થતું. ઘડીકમાં જોઉં છું જો બધા ભેગા થઈને શું કરે છે મને. આવા વિચારે એની આંખ લાલ થઈ આવતી તો વળી કોઈ વાર જીવન ઉપર વૈરાગ્ય પણ આવી જતો. કોઈ વાર જીવીને કહેવાનું મન થઈ આવતું, ચાલ હેડતા થઈએ. અને એમને એમ એક માસ વીતી ગયો. માર ખાઈ ખાઈને માણસ કાં તો ઢોર થઈ જાય છે કે કાં તો હેવાન બને છે. પણ જીવી હજુ એકે બાજુ ઢળી ન હતી. ઘરમાં હોય ત્યારે દિવસે ઢોર લાગતી તો કોક રાતે ધોળાની હેવાનિયતનો પરચો પણ દેખાડી બેસતી, પરંતુ ઘર બહાર તો હજુ એ હસતી રહી શકતી હતી. સહાનુભૂતિ દેખાડનાર લોકો આગળ હોય ત્યારે ઘર છે તે રગડા ઝઘડા ચાલે આમ કહીને ગામના દાખલા ટાંકી ઉમેરતી, એ તો એમ જ ચાલે, કોઈને ત્યાં ઓછું તો કોઈને ત્યાં વધારે. આમ કરતાં હોળી પણ પસાર થઈ ગઈ. ઉનાળાના નિરાંત્યા દિવસો આવી લાગ્યા. સાથે સાથે નવરા માણસો ખોળતી ભમતી માતાએ પણ ઉઘડિયામાં દેખા દીધી. પાણિયારે ગયેલી એક યુવતી માર્ગમાં જ કંપી ઉઠી, બેડું ભોય ભેગું થયું. બૈરા ગભરાઈ ઉઠ્યા. પાણી ભરવા આવેલ બે ત્રણ પુરુષોએ પેલીને બાવડે ઝાલી ગામમાં લીધી. ખમ્મા મારી માં, ખમ્મા માતાજીને, આમ બોલતા બૈરા પણ પાછળ આવતા હતા. ગામના ચોરામાં લોક એકઠું થઈ ગયું. માતાના અને ભક્તિના ઉપાસક ઠાકરડાઓ હાજર થઈ ગયા. ધૂપ દીપ કરીને માતા આગળ ફાળિયા ઉતારી સવાલ કર્યા, બોલો મારા ધણી, બોલો આપ કોણ દેવ છો? આમ ગરીબને આંગણે આપના સોનાના પગલા કેમ પાડવા પડ્યા માં? કેટલી વાર ધૂણ્યા પછી પેલી યુવતી બોલી, અમે તો લ્યા મોતીછડા દેવ છીએ. હું આગળથી નોતરું મેલવા આવી છું. મારી બીજા ગોઠી પાછળ આવે છે. ગામમાં પાઠ પૂરો, પખાટ ચડાવો, અમારે રમવું છે. બે દન રમીને અમે અમારે પંથે પડીશું. લ્યા, ગામમાં કોઈ રોગદોગ હોય, જે કાંઈ હોય એ બધું એ વખત કહેજો. લ્યા, અમે નિવારણ કરીશું, નિવારણ કરીશું. ભલે મારી માં, ભલે મારી માં, એવા અમારા ક્યાંથી ભાયક કે વગર તેડીએ ને વગર બોલાવી આપ પધારો. જીવા ભગત કરીને એક ઠાકરડાએ કહ્યું, પછી નાળિયેર વધેરતા વચન આપ્યું, કાલે ગામ

તરફથી પાટપુરીન પખાત ચડાવશું. આપ આપના ગોટીઓ હારે ખુશીથી પધારજો. ભલે ભલે લ્યો, કહેતી પેલી બાઈ જમીન પર ઢળી પડી. બીજે દિવસે પ્રભાતમાં ગામમાંથી સુખડું શેકવા તથા દીવો બાળવા માટે ઘી આંટો વગેરેનું ઉઘરાણું ચાલ્યું. ચોરામાં મોદનો પડદો તણાયો અને પખાજ ખખડતા પહેલાં તો લગભગ 20 માણસ, ખાસ કરીને યુવાન અને કિશોર, ધૂણતા થઈ ગયા. ત્રીજા વર્ષ ઉપર આ જ મોતીછડો દેવ આવ્યો હતો. તે વખતે ગામ લોકોને જેટલી બીક લાગી હતી એટલી આ વખતે લાગી ન હતી. આવે વખતે કાંજી વગેરે જુવાનોને ઠેકાણે આધેડો અને એ ખાસ કરીને ગામના ઠાકરડા જ આ પાટનું સૂત્ર સંભાળતા. એક પછી એક એમ 6-7 ઠાકરડા આવી લાગ્યા. કંકુ, ગુલાલ તથા હળદરના સાથિયા પુરાયા. પાટલા પર લાલ પીળું કપડું પાથરી ચોખા તથા ઘઉંની ઢગલીઓ કરી ઉપર લોટા મૂક્યા. લોટા ઉપર નાળિયેર મૂકી નાળાછડીનો હાર પહેરાવ્યો. બેઉ બાજુ બે ઉઘાડી તલવારો મૂકવામાં આવી. દીવણીએ ઘીના દીવા પ્રગટાવ્યા અને આ બધાયની આગળ દેવતા ભર્યું કુંડું મૂકવામાં આવ્યું. જીવા ભગતે હોઠના ફફડાટ સાથે ધૂપ મૂકવો શરૂ કર્યો. અંદરના ભાગમાં આ પાટ આગળ બેઠેલી 5-7 વ્યક્તિઓને જોતા જોનારને સહેજ બીક જેવું લાગતું. એ બધાયનો પોશાક લગભગ એક સરખો, ઢીચણ સુધીનું પોત્યું, લાંબા વાળ ઉપર 2-3 આંટા પાડેલું ફાળ્યું એમ સરખો જ હતો. જ્યારે જીવા ભગત તો એક પોત્યાભેર જ હતા. એમની આછી આછી ઘેરાયેલી આંખો બીક પમાડી એવી હતી. પરંતુ ખરી ધમાલ તો આ મોદ બહાર બારણાથી માંડીને તે મોટા ચોક સુધી મચી રહી હતી. બારણા આગળ બીજા ભગતો સાથે 25-1 જુવાનો પખાજ અને કાંસીજોડાની રમઝટ જમાવતા બેઠા હતા. એક બાજુ મુખી અને ગામના બીજા 15-20 માણસોએ પણ જમાવ્યું હતું. બીજી બાજુ બૈરા અને છોકરાની ઠઠ જામી હતી અને સામેના મેદાનમાં 20-25 માણસ કોઈ હાથ હલાવતા તો કોઈ આખાએ અંગને ધ્રુજાવતા, જાણે દારૂ પીધો હોય એમ લથડિયા ખાતા હુસ હુસ કરી ધૂણી રહ્યા હતા. કોઈ વળી ધૂણનારાને પાણી પાતા હતા તો કોઈ વળી જમીન ઉપર પાણી પણ છાંટી રહ્યા હતા. એવામાં એકાએક જબરદસ્ત કિલકારી થઈ. એક માણસ ઉછળતો અને 4 ફૂટ દૂર જતો પછડાયો. બીજી જ ક્ષણે એક ભયંકર હોકારા સાથે ઊભો થઈ ગયો. ધરતી ધ્રુજાવતો પેલા ટોળાને ઘેરતો ગોળ ફરવા લાગ્યો. એ રેશમો હતો, એનામાં આવેલો દેવ, આ બધી ફોજનો કોટવાળ હતો એમ પેલા ભગતોમાંના એકે કહ્યું. ટોળાને કુંડાળામાં રાખતો અને અડદના દાણા આમ તેમ ફેંકતો રેશમો એટલા બધા જૂજથી ફરતો હતો કે જો કોઈ અડફેટમાં આવી જતું તો ધૂળ ભેગું થઈ જતું. ઠીક ઠીક રમવા દીધા પછી રેશમાને અને બીજા 2 મોટા ગોલ્લાને પાટ આગળ લાવવામાં આવ્યા. ત્રણેય જણા એટલા બધા જોરથી જૂજતા હતા કે કાચા પોચાના કાળજા તો એમને જોવાની હિંમત પણ નહોતા કરી શકતા. ઠીક ઠીક વાર ધૂણ્યા પછી રેશમાએ પખાજ વગેરે બંધ કરાવ્યું અને પૂછ્યું, અલ્યા કાંઈ દાંત ફરિયાદ બોલી નાખજો, હોય તે દુખિયાના દુઃખ નિવારણ કરી નાખું. લ્યા તમે નહીં કરો ત્યારે બીજું કુણ કરશે મારા ખાવન, જીવા ભગતે કુંડામાં ધૂળની ચપટી નાખતા કહ્યું. બારણા આગળ લોકોની ઠઠ જામી. કાંજી વગેરે જુવાનો પણ અંદર આવી ગયા હતા. બોલ બોલ બોલી નાખ તારા દુઃખ, કહી રેશમો વળી જોરથી ધૂણવા લાગ્યો. પાછળ પેલા 2 જણાએ પણ અનુકરણ કર્યું. હા, લ્યા તારા દુઃખ હોય ગાઈ નાખ, મારા મા બાપ અમારા દુઃખ તમારાથી શું છાના છે, તમે તો. પણ દેવને કંઈક બબડતા સાંભળી જીવો ભગત ચૂપ થઈ ગયો. રેશમો બોલવા લાગ્યો, અલ્યા મારાથી હું છાનું હોય, તું કે તો તારા ગામનો ગોટાળો પકડી આલું, તું કે તો એના કર્મના કરનારને ઘડી 2 ઘડીમાં પરચો દેખાડું. હોય મા બાપ હોય, કાળા માથાનું માનવી છે, ભૂલે કરે, ભૂલ ન કરીએ તો અમે માણ હેના, બીજા એક વૃદ્ધ ઠાકરડાએ કહ્યું. પણ લ્યા એક માતેલો બીજા દુબળાને ખાઈ જાય, એની ઇજ્જત પર હાથ નાખે એ તો ક્યાંનો ન્યાય, કહી દાંત કચકચાવતા રેશમાએ સોટાની પેઠે એના અંગને વીજવા માંડ્યું. એ પણ લ્યા એક માતેલો બીજા દુબળાને ખાઈ જાય, એની ઇજ્જત પર હાથ નાખે એ તો ક્યાંનો ન્યાય, કહી દાંત કચકચાવતા રેશમાએ સોટાની પેઠે એના અંગને વીંજવા માંડ્યું. આ સાંભળતા જ કાનજીના કાન સરવા થયા. પેલી બાજુ એ કુંભીને અંડેલી ઊભેલા ભગત પાસે ગયો. હસતા હસતા બોલ્યો, ભગત આ દેવ તો જબરા લાગે છે હો. એટલામાં દેવને બોલતા સાંભળી ભગતે એને ચૂપ કર્યો. દેવ બોલતા હતા, અલ્યા તમને ગામનાને ખબર નથી એટલી મને ખબર છે, કહી હા હા હા હા આમ કરી જાણે કોઈ મહાવ્યથાથી ન પીડાતો હોય એમ અંગના કકડા કરી નાખતો રેશમો ધૂણવા લાગ્યો. સહેજ વાર પછી ઉમેર્યું, બોલ બોલ લ્યા ભગત, જેવા ભગતને જ કહેતો હતો, બોલી નાખ, એવા લુચ્ચા લોકોને શિક્ષા કરું કે જતા કરું, બોલી નાખ. કાનજીની આંખ તંગ થઈ. આ કોઈ અજબ દેવ લાગે છે, બબડી બોલ્યો. જતા શું કામ કરવા મારા ધણી, એ જાણે તો ખરો, પરચો દેખાડવો જ. લ્યા લ્યા પણ એમાં રંગ નહીં રહ્યો, રેશમાએ વળી જોરથી ધૂણવા માંડ્યું. કોઈ પંપ જાણે હવા ન ખેંચતો હોય એમ મોહેથી થયા કરતું હતું.
કાંજી આગળ આવી લાગ્યો, બોલ્યો, નહીં કેમ રે, ભલે ને એકવારી પાપીની શિક્ષા થતી, પણ ભેગો તમારો એ પરચો તો મળશે ને એવા ધંધા કરનાર બીજાને એ બોધ મળશે. જીવા ભગતે તથા મુખી વગેરે કાનજીને ચૂપ રહેવા કહ્યું, પણ કાનજી હવે ચૂપ રહે એમ નહોતું. દેવને જૂજ કરવા વળેલા જોઈને વળી એણે કહ્યું, જો તું સાચો દેવ હોય તો આજ પારખા આપી દેજે, આ બધી હબાના દેખતા આણા પાટની આગળ જ. ભગત કોણ છે આ, એને કહી દો કે મારાથી ટક્કર લેવામાં નથી લાભ, આજ મને ન છંછેડ, દેવથી ટક્કર લેવી જવા દે. ને વાક્ય પૂરું કરતામાં તો રેશમાએ એક ભયંકર હુંકારો કર્યો. પાછળ પેલા બે જણાએ એનો પડઘો પાડ્યો. એમના પગલાં તો એટલા જોરથી પડતા હતા કે દૂર ઊભેલા માણસોને પણ પગ નીચે ધણધણાટ લાગતો હતો. ઘંટીમાં કાંકરા ભચેડાતા હોય એમ દાંત કટકટાવતા રેશમાએ બરાડો પાડ્યો, કોણ છે દેવ સામે વાખડી બાંધનાર, આવી જાય મારી આગળ, હાય હાય રે, કેટલી વાર કેટલી વાર. લોકોના જાણે કાળજા થંભી ગયા. બાળકો માતાઓની સોળમાં લપાઈ ગયા. બૈરા તો ઊભા હતા ત્યાંથી જાણે નાસવાની તૈયારી ન કરતા હોય તેમ આગળથી પાછળ જઈ જઈને ઊભવા લાગ્યા. કઠણ હૈયાવાળા ભગતો પણ એકબીજાની સામે જોવા લાગ્યા. કાનજીને ઘણોય ઝાલ્યો, ઘણો ઘણો સમજાવ્યો, પણ એને જાણે દેવ ચડ્યો હોય એવા સૂર સાથે રેશમા આગળ જઈ ઊભો. શરીર પણ આછું ધ્રુજતું હતું. શાંત આંખોમાંથી જાણે અંગારા ઝરતા હતા. બોલ્યો, આ આવ્યો દેવ, મારે આ જોવું છે કે જીવતા મનેખને તમે કેમ કરીને ખાઈ જાઓ છો. હજુ એ કહું છું, લ્યા દેવની હારે બાખડી બાંધવામાં નથી માલ, મન તારી દયા આવે છે. રેશમાએ શેઠ ઠંડા પડતા કહ્યું, પણ કાનજીએ આ જણે મરવાનું જ ન ધાર્યું હોય એમ બોલ્યો, દયા ખાવી હોય તો દુનિયામાં ઘણાય દયાના માગનારા પડ્યા છે, મન તારી દયા ન ખપે, હું તો આ બેઠો, મારે તો આ તારા પારખા જોવા છે. અને કાનજી દેવ આગળ બેસવા જાય એ સાથે જ એના ભાઈ આવી લાગ્યા. બાવડે ઝલીને ઊભા કરવાનો નિરર્થક પ્રયત્ન કરતા બોલ્યા, એ અકર્મી, શું કામ પાછળ બીજાને હેરાન કરવા બેઠો છે. હીરો તથા બીજા જુવાનો પણ આવી લાગ્યા હતા. છોડી દો, છોડી દો તમે બધા મને, મારે આજે સાચા જૂઠાનો તાક કાઢવો છે. આ આ ઠાકરડામાં કયો દેવ ભરાયો છે એ મારે જોવું છે, કાનજીએ કહ્યું. પણ વાક્ય પૂરું થતાં પહેલાં તો એ બારણા સુધી ધકેલાઈ આવ્યો હતો. અલા, પણ તારે તાક કાઢવો હોય તો એ કાઢીશું, હમણાં તો તું ઘેર હેડ, હજી તો બે દન રમવાના છે, હીરાએ કહ્યું. કાનજી શાંત પડતા બોલ્યો, પણ એમાં તમે મને અહીં શું કામ ખેંચી લાવ્યા, મારે પેલા દેવને એ કહેવું છે કે જો સાચો જ દેવ હોય તો ધીક ધીકથી હાકળ પહેરી લે. હા, પણ એ હવે હાંજના બધું કરીશું, હમણાં તો ઘેર ખાવા હેડ, અંદરથી બહાર નીકળતા ભગતે કહ્યું. મુખીએ પણ એમ જ કહ્યું અને એમ એક પછી એક બધાએ બહાર નીકળ્યા. ધૂણતા માનવી પણ આ ધમાલમાં શાંત પડી ગયા હતા. ઘડી કેડ તો જીવા ભગતના બે ત્રણ સાગરીતો વગેરે સૌ કોઈ જમવા માટે વેરાઈ ગયા. બધા ખાવા તો ગયા, પણ ભાગ્યે જ કોઈએ પેટ ભરીને ખાધું હશે. જ્યાં જુઓ ત્યાં એક જ વાત થતી હતી. કોઈ કહેતું હતું, આજ કાં તો ગમે તે નવાજૂની થાય, દેવ કાં તો કાનજીને ગાંડો જ કરી નાખશે.

आप सांभळी रह्या हता मित्रों सर्जक विशेष श्रेणी अंतर्गत पनल पटेल द्वारा लिखित नवलकथा मळेला जीवनुं श्रेणीबद्ध पठन। આજે આપણે સાંભળ્યો ભાગ 27, પઠન સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, નિર્માણ સહાય શ્વેતા કોલ્હે।

आप માણી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજના સફરમાં આપની સાથે છે નેહા પરીખ. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. કવિ તુષાર શુક્લ. તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. કવિ ખલીલ ધનતેજવી. મિત્રો, ચોમાસું લગભગ શરૂ થઈ ચૂક્યું છે. મસ્ત મસ્ત વાદળછાયું વાતાવરણ જામી ચૂક્યું છે. ચોમાસું એટલે રોમેન્ટિક એવી રોમાન્સની ઋતુ. તો મિત્રો, આ રોમાન્સની ઋતુમાં ફરવા જવાની પણ એક અલગ અને અનોખી મજા છે. તો મિત્રો, આજે 3-4ના આપણા ગીત ગુર્જરીના સફરના માધ્યમથી આપણે ફરવા જઈએ મહારાષ્ટ્રના અમુક એવા સ્થળોએ જ્યાં વરસાદ માણવાની મોજ કંઈક અલગ છે. મિત્રો, તમને લાગશે કે અરે અમુક સ્થળો તો આપણને ખબર જ છે, પાછું એના વિશે જ વાત કરવાના છે આજના કાર્યક્રમમાં. ના મિત્રો, આજે અમુક એવા ધોધ, અમુક એવા ઘાટ કે અમુક એવા સ્થળોની આપણે મુલાકાત લઈએ જે ખૂબ જ ઓછા પરિચિતમાં આવે છે. આપણે એના વિશે ખૂબ ઓછું જાણીએ છીએ અથવા આપણામાંના ઘણા લોકો ત્યાં કદાચ ન પણ ગયા હોય. તો મિત્રો, એવા આપણે આજે સ્થળોની મુલાકાત લઈશું. તો મિત્રો, ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલું એક ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતીય સ્થળ એટલે તામિણી ઘાટ. મુળશી અને તામિણી ગામોની વચ્ચે સહ્યાદ્રી પર્વતવાળામાં આવેલું આ સ્થળ છે. મિત્રો, ચોમાસા દરમિયાન અહીંના ધોધ, લીલાછમ ડુંગરો અને વહેતા ઝરણા ખૂબ જ સુંદર અને જોવાલાયક હોય છે. આ ઘાટની નજીકમાં જ મુળશી ડેમ આવેલો છે, જેનો બેકવોટર વિસ્તાર પિકનિક અને કેમ્પેનિંગ માટે પ્રખ્યાત છે. અહીં મિત્રો, તામિણી ઘાટ ધોધ અને દેવકુંડ ધોધ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે મિત્રો, મેં તમને વાત કરી હતી કે આપણે એવા પ્રવાસની આજે વાત કરીશું કે જે ઐતિહાસિક મહત્વ અને અમુક ધાર્મિક મહત્વ અથવા તો કંઈ સ્પેશિયલ હોય, ખાસ એના વિશે આપણે જાણીએ. કે મિત્રો, આ ઘાટનું ઐતિહાસિક મહત્વ જાણીએ કે આ ઘાટનો રસ્તો સદીઓથી પ્રાચીન વેપાર માર્ગી તરીકે ઉપયોગમાં લેવાતો આવ્યો છે, જે પુણે અને રાયગઢ જેવા કોકણ પ્રદેશો વચ્ચે માલસામાનની હેરફેર માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક દંતકથા અનુસાર આ વિસ્તારમાં આવેલા વાંજઈ દેવીના મંદિરના કારણે આ જગ્યાનું નામ તામિણી પડ્યું હોવાનું મનાય છે. આ પ્રાચીન મંદિર સ્થાનિક આદિવાસી અને પ્રવાસીઓ માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. હવે મિત્રો, આપણે અગર આ સ્થળે જવું હોય તો એના અંતર વિશેની વાત કરીએ કે પુણેથી આશરે 700 કિલોમીટર અને મુંબઈથી આશરે 150 કિલોમીટર આ દૂર આવેલું છે. તો મિત્રો, આવા જ અમુક સ્થળ વિશેની વાતચીત ચાલુ રાખીએ, પણ હમણાં માણીએ વિભા દેસાઈના સ્વરમાં આ મધુર ગીત.

0: 100.1 FM ગોલ્ડ પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગીત ગુર્જરી. અને મિત્રો, આજના સફરમાં આપણે એક પ્રવાસ પર, એક સફર પર નીકળ્યા છીએ જે મહારાષ્ટ્ર નજીકના અમુક સ્થળો, અમુક ધોધ અને અમુક ઘાટ વિશેની આપણે માહિતી મેળવી રહ્યા છીએ. તો મિત્રો, હવે આપણો આગળ પ્રવાસ જઈ રહ્યો છે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમાશંકર વન્યજીવ અભયારણ્યમાં આવેલું એક સુંદર પ્રાકૃતિક સ્થળ એટલે બોરગીરી વોટરફોલ. મિત્રો, આ સ્થળનો ઇતિહાસ આ વિસ્તારના આધ્યાત્મિક મૂળ અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. આવો જાણીએ મિત્રો કે આ વિસ્તારનો ઇતિહાસ શું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને અસુર ત્રિપુરાસુર વચ્ચેના યુદ્ધ દરમિયાન ઉત્પન્ન થયેલી ગરમીને કારણે ભીમા નદી બાષ્પીભવન થઈ ગઈ હતી. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ અહીં ભગવાન શિવની પૂજા કરી હતી, જેના પરિણામે નદી ફરીથી વહેવા લાગી. મિત્રો, બોરગીરી ગામ એ ભીમા નદીનું મુખ્ય ઉદ્ગમ સ્થાન છે. ગુપ્ત ભીમા તરીકે ઓળખાતો મિત્રો આ ધોધ પથ્થરના શિવલિંગ પર પાણી પડતું હોય તેવું ચમત્કારિક દ્રશ્ય ઊભું કરે છે. આ વિસ્તાર વર્ષોથી મહાદેવી કાળી આદિવાસી જાતિનું ઘર રહ્યું છે. તેઓએ અહીંની વન્યજીવ સંપદા અને કુદરતી વાતાવરણને સદીઓથી સાચવી રાખ્યું છે. મિત્રો, આ ક્ષેત્રની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટીને સુરક્ષિત કરવા માટે મહારાષ્ટ્ર સરકારે 1985માં ભીમાશંકરને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું. ચોમાસાની ઋતુમાં મિત્રો અહીં વહેતા બોરગીરી અને અમરેલા વોટરફોલ કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકર્સ માટે ખૂબ જ ઉત્તમ અને સ્વર્ગ સમાન માનવામાં આવે છે.
1: ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ પ્રેઝન્ટ ટુ યુ અ ફેર એન્ડ અ લવલી લેડી ટુ એન્ટરટેઇન.

મહેન્દ્ર કપૂર, આશા ભોસલે, સાથીદારોના સ્વરમાં મિત્રો આપણે માણી અવિનાશ વ્યાસની આ રચના, ચિત્રપટ સંતુરંગીલી. કાર્યક્રમ છે ગીત ગુર્જરી અને આજે આપની સાથે છે નેહા પરીખ. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે મહારાષ્ટ્રના અમુક એવા ઘાટ, અમુક એવા ધોધ અને અમુક એવા સ્થળોની મુલાકાત લઈ રહ્યા છીએ જે ચોમાસામાં ખૂબ જ સુંદર, રમણીય બની જાય છે, જેની મુલાકાત લેવાનું આપણને ચોક્કસથી મન થાય. તો મિત્રો, હવે આપણે વાતચીતનો દોર આગળ ચલાવીએ અને આપણે જઈએ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ સહ્યાદ્રીમાં આવેલો વરંધા ઘાટ. 2000 વર્ષથી પણ વધુ જૂનો ઐતિહાસિક મિત્ર પર્વતીય માર્ગ છે. મિત્રો, પુણે જિલ્લાના ભોર અને રાયગઢ જિલ્લાના મહાડ વચ્ચેનું અંતર જોડે છે. 17મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજના સમયથી આ ઘાટનું વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્વ મિત્રો રહેલું છે. આ ઘાટ 2000 વર્ષોથી પણ વધુ જૂનો છે અને તેને સૌ પ્રથમ બૌદ્ધ સાધુઓ દ્વારા પથ્થરો કોતરીને બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે. આ ઐતિહાસિક ઘાટનો ઉપયોગ મરાઠા સામ્રાજ્ય દરમિયાન પુણે અને કોકણ વચ્ચે વેપાર અને સૈન્ય હિલચાલ માટે થતો હતો. ઐતિહાસિક રીતે મિત્રો, આ ઘાટ મહાડ નજીક આવેલો હોવાથી આ વિસ્તાર છત્રપતિ શિવાજી મહારાજના વિજયો અને મરાઠા સામ્રાજ્યના વિસ્તરણનો સાક્ષી રહ્યો છે. ભોર નજીક આવેલો આ માર્ગ કોકણ પ્રદેશને દેશ સાથે જોડતો સૌથી ટૂંકો માર્ગ કહેવાય છે. આ ઘાટ મિત્રો, તેના ઘેરા જંગલો ખીણ ચોમાસામાં વહેતા અસંખ્ય ધોધ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

સાથીદારોના સ્વરમાં મિત્રો આપણે માણી સુરેશ દલાલની આ રચના. કાર્યક્રમ છે ગીત ગુર્જરી અને આજે આપણે પ્રવાસ પર નીકળ્યા છે મહારાષ્ટ્રના અમુક સ્થળોએ જ્યાં ચોમાસામાં ફરવા જવાની ખૂબ જ મોજ મળે. તો મિત્રો ચલો આપણો હવે પ્રવાસ જઈ રહ્યો છે પાંચછેત આગળ. મહારાષ્ટ્રના પુણે પાસે આવેલું એક ખૂબ જ સુંદર અને ઐતિહાસિક સ્થળ એટલે પાંચછેત. તેનો મિત્રો ઇતિહાસ મુખ્યત્વે 1961માં બનેલી પાંચછેત ડેમ દુર્ઘટના સાથે જોડાયેલો છે, જેણે પુણે શહેરનો ભૂગોળ અને ઇતિહાસ બદલી નાખ્યો હતો. સ્વતંત્રતા પછી મિત્રો પુણે શહેરમાં પાણીની અછત વધવા લાગી હતી અને જેને પહોંચી વળવા 1957માં અંબી નદી પર પાંચછેત ડેમ બંધાવવાનું કામ શરૂ કર્યું. 1961ના ચોમાસામાં ડેમમાં પાણી ભરાયાના પહેલા જ વર્ષે 12 જુલાઈના સવારે 5:30 વાગે ડેમની દિવાલ તૂટી ગઈ. પ્રબળ પ્રવાહના કારણે પુણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું અને 25 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. આ દુર્ઘટનાથી મોટું નુકસાન થયું હતું અને આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વિનાશ પછી મિત્રો આખો વિસ્તાર ફરીથી બનાવવામાં આવ્યો. 1972માં તે જ જગ્યાએ નવો પાંચછેત ડેમ બાંધવામાં આવ્યો, જેની સંગ્રહ ક્ષમતા 11 TMC છે. મિત્રો આજે પાંચછેત તેના મનોહર કુદરતી સૌંદર્ય અને વોટર સ્પોર્ટ્સ જેમ કે સ્પીડ બોટિંગ, વોટર સ્કૂટર માટે ખૂબ જ પ્રખ્યાત છે. તે પુણેથી લગભગ 43 કિલોમીટર દૂર આવેલું છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક લોકપ્રિય ફરવાલાયક સ્થળ છે.

0: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.
1: નિશા ઉપાધ્યાયના મિત્રો સ્વરમાં આપણે માણી તુષાર શુક્લની રચના. કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલું જવહાર એ એક ઐતિહાસિક સ્થળ અને હિલ સ્ટેશન છે. 14મી સદીમાં મુકણે રાજવંશ દ્વારા સ્થપાયેલું આ એકમાત્ર આદિવાસી રજવાડું હતું. તેનો મુખ્ય ઐતિહાસિક વારસો તેના શાહી મહેલો અને છત્રપતિ શિવાજી મહારાજ સાથેના જોડાણમાં મિત્રો સમાયેલો છે. મિત્રો, ત્યાંના જવહાર રાજ્યની સ્થાપના 1343માં મુકણે વંશના રાજા જયબા મુકણે દ્વારા કરવામાં આવી હતી. આ રાજવંશે સદીઓ સુધી આ ક્ષેત્ર પર શાસન કર્યું. છત્રપતિ શિવાજી મહારાજ સાથેના મિત્રો સંબંધ આ વિસ્તાર સાથે જાણીએ કે જવહાર સુરત પર આક્રમણ કરવા જતા મરાઠા સામ્રાજ્યના સૈન્ય માટે એક મહત્વપૂર્ણ પડાવ હતો. 1661માં છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે અહીંથી પસાર થયા ત્યારે જવહારના રાજા વિક્રમશાહે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે જગ્યાએ શિવાજી મહારાજ રોકાયા હતા અને તેમની મુલાકાત થઈ હતી તે સ્થળ આજે શિરપાળ તરીકે ઓળખાય છે. ત્યાં મિત્રો જયવિલાસ પેલેસ આ જવહારનો સૌથી પ્રખ્યાત મહેલ છે, જેને રાજા બારી પર પણ કહેવામાં આવે છે. 20મી સદીની શરૂઆતમાં રાજા યશવંતરાવ મુકણે દ્વારા બંધાયેલો આ મહેલ પશ્ચિમી અને ભારતીય સ્થાપત્યનું અદ્ભુત મિશ્રણ છે અને તે ગુલાબી પથ્થરથી બનેલો છે. મિત્રો, 20મી માર્ચ 1948ના રોજ આઝાદી પછી આ રજવાડું ભારતમાં વિલીન કરવામાં આવ્યું હતું. આજે જવહાર મિત્રો તેના સમૃદ્ધ આદિવાસી વારસા, પ્રખ્યાત વારલી ચિત્રકળા, વારલી પેઇન્ટિંગ અને કુદરતી સૌંદર્ય ધોધ માટે પણ એટલું જ જાણીતું છે. તો મિત્રો, આજના ગીત ગુજરી કાર્યક્રમમાં આપણે અમુક એવા વિસ્તારોની, અમુક પર્યટન સ્થળોની વાત જાણી.

હવે નેહા પરીખને આપો રજા આપને આવજો કહેવાનો પણ ફરી પાછા મળવાના વચન સાથે. કાર્યક્રમના મિત્રો અંતમાં માણીએ વિભા દેસાઈ રાજબિહારી દેસાઈના યુગલ સ્વરમાં આ મધુર ગીત. બરાબર 4 વાગે આપ સાંભળશો સમાચાર.